0: 7 days a week, 24 hours a day. Live. This is Radio Marxist.
1: ગુજરાતની સુગંધ, ગુજરાતનો રંગ, ગુર્જરી ધરાના મીઠા ઝરણા, એમબીસી રેડિયો પર.

નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ ગુર્જરી ધારાના મીઠા મીઠા ઝરણા વહી રહ્યા છે એમબીસી રેડિયો પર, અને તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં અહીં ક્યાં અહીંથી જોડાયો તે બધાના મારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. ફરીથી હું આવી ચૂકી છું અમિતા ગુજરાતી કાર્યક્રમને લઈને, અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો નમરા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:30 સુધી, અને સ્ટુડિયોની ગલિયાળમાં 1:46 થઈ ગઈ છે. તો શ્રોતાઓ, કહેવામાં આવે છે ને કે ભાઈ કોઈ પણ વ્યક્તિની તેની યોગ્યતા કરતાં જ્યારે વધારે છૂટ આપવામાં કે છૂટ મળે છે ને ત્યારે ભાઈ

એ એના સંસ્કાર ભૂલી જાય છે અને ત્યારે ભાઈ બીજાને સમજવાની આવડત સૌથી પહેલા એ ગુમાવી દે છે. એટલે કહેવાય ને, કોઈ પણ વ્યક્તિને જ્યારે સૌથી વધારે છૂટ મળે છે ને ત્યારે એ વ્યક્તિ એના સંસ્કાર ભૂલીને સાથે સાથે બીજાને સમજવાની કોશિશ પણ નથી કરતા અને બીજાને સમજવાની આવડત પણ સૌથી પહેલાં એ ભૂલી જાય છે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું ગીત લઈ લઈએ. 2021 નું ખુશ્બુ પંચાલના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

સ્ટુડિયોની ગલેરમાં 1:52 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુરુચરી ધારાના મીઠા મીઠા જણાવાઈ રહ્યા છે અને હું છું અમિતા અને એવરી વેનસડે આપણો ગુજરાતી કાર્યક્રમ હોય છે 1/4 કલાકનો. ને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો અને અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 1:30 વાગ્યા સુધી. અને ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાનું આગલું ગીત લઈ નોન ફિલ્મી સોંગ્સમાંથી લેવામાં આવેલું સંતવાણી ત્રિવેદીના અવાજમાં.

શું તો કહેવાય છે ને કે ભાઈ જ્યારે છીનવી લીધેલું તો ક્યારેક ખતમ પણ થઈ જાય છે, ફિનિશ પણ થઈ જાય છે, પણ જે મહેનતથી મેળવ્યું હશે ને એ ક્યારેય પણ ફિનિશ નથી થતું. એટલે કહેવાય છે ને કોઈ પાસેથી જ્યારે આપણે છીનવીને વસ્તુ જ્યારે કંઈ લઈ લઈએ છે ને ત્યારે એ ફિનિશ થઈ જાય છે, પણ જ્યારે આપણે કોઈ વસ્તુ મહેનતથી જ્યારે આપણે ખરીદીએ છીએ ને તે ક્યારેય ફિનિશ નથી થતું. તો એની સાથે આપણે પણ જ્યારે આપણે વસ્તુની વાત જ કરીએ તો વસ્તુ કોઈક વાર આપણાથી આ બાજુથી તે બાજુ મુકાઈ જાય છે ને આમથી એમ આમથી એમ આપણે ખોજતા રહીએ છીએ. તો એવું જ એક સુંદર મજાનું આગલું ગીત લઈ લે, આમ ગોતું તેમ ગોતું, ઓમ બારાના અવાજમાંથી લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે ઓન યોર વે.

છું છું રિપોર્ટર હું મારે લાઈવ સુરતમાં શૂટિંગ કરી રહ્યા છે. 5 વાગ્યાનું ચાલુ જ છે અમારું કામ. હા, શૂટિંગમાં એક વાવાઝોડું છે બહુ મોટું.

મેં ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે એમએસી રેડિયો પર અને સ્ટુડિયોની ગલીડામાં 2:05 થઈ ગઈ છે. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ સાંજ એ દિવસનો અંત નથી હોતો, પણ આપણે કહીએ છીએ ને પરંતુ એ આવતીકાલના સારા સપનોની એક સ્ટાર્ટિંગ હોય છે ને. એટલે કહેવાય છે ને કે જ્યારે સકારાત્મક એટલે કે પોઝિટિવ વિચારોની સાથે જ્યારે આપણે આજનો દિવસ જ્યારે પૂરો કરીએ છીએ ને ત્યારે ભાઈ શાંતિભરથી આપણે રાત્રે પણ સારી ઊંઘ આવે છે. એટલે કે એવું નથી કે દિવસ પૂરો થઈ ગયો તો ભાઈ અંત થઈ ગયો નથી, પરંતુ આવતીકાલનો જે સપના છે એ સ્ટાર્ટ થઈ જાય છે. અને જ્યારે આપણે પૂરા દિવસ પોઝિટિવ વિચારોની સાથે આપણે વિચારીએ છીએ ને તો રાત્રે પણ સારી ઊંઘ અને શાંતિથી ઊંઘ આવે છે. અને ડિપેન્ડ કરે છે કે આપણે કેવા એટમોસ્ફિયરમાં છે ને. જ્યારે આપણે પોઝિટિવ વિચારો સાથે પીપલ સાથે રહીએ છીએ તો આપણે વી કેન ફીલ પોઝિટિવ, પણ જ્યારે આપણે નેગેટિવ થિંકિંગવાળા પીપલ સાથે રહીએ છીએ ત્યારે ભાઈ આપણી પણ થોડી દશા એવી નેગેટિવ જેવી થઈ જાય છે. એટલે કહેવાય છે ને હંમેશા પોઝિટિવ વિચારોની સાથે જ્યારે આપણે

આગળ વધીએ છીએ તો આપણને જરૂરથી સફળતા મળે છે. તો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ અને એવું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. મેઘધનુષ એલ્બમમાંથી લેવામાં આવેલું નોન ફિલ્મી સોંગ્સ છે ઓન યોર વે.

ગુર્જરી ધારાના મીઠા મીઠા જણાવાઈ રહ્યા છે. એમબીસી રેડિયો પર અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગલિયણમાં 2:14 થઈ ગઈ છે. એવા જ અમે સુંદર મજાના મધુર ગીતો લઈને આવી ગયા છે. તો કહેવાય છે ને કે ભાઈ, પ્રેમ જીવનમાં એટલા બધા પરિવર્તન લાવે છે ને કે ભાઈ, ઘણી વાર માણસ આંખો ને આંખો બદલાઈ જાય છે તે આપણને ખબર નથી પડતી. જ્યારે પ્રેમની વાત કરીએ તો પ્રેમ જ્યારે થાય છે જીવનમાં, તો ભાઈ એટલું બધું પરિવર્તન લાવે છે કે ભાઈ, જે વ્યક્તિ છે પ્રેમમાં જ્યારે પડે છે ને ત્યારે આંખો ને આંખો બદલાઈ જાય છે, પણ આપણને ખબર નથી પડતી. અને જ્યારે પ્રેમની વાત કરીએ તો પ્રેમ એવી વસ્તુ છે, જ્યારે આપણે પોતાની જાતને કરતાં શીખીએ છીએ ને ત્યારે જે પ્રેમ આપણે બીજાને આપી શકીએ છીએ. તો એ જ એક સુંદર મજાનું પ્રેમ ભરેલું ગીત લઈ લે લવ ડાયરી, એક પ્રેમકથામાંથી લેવામાં આવેલું. ઓન યોર વે

વાય ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે જ્યારે બોલવા કરતાં મુશ્કેલ હોય છે સાંભળવાનું, અને ભાઈ સાંભળવા કરતાં મુશ્કેલ હોય છે સહન કરવાનું, પણ સૌથી વધારે મુશ્કેલ હોય છે બધું ભૂલીને સામાન્ય રીતે રહેવાનું. એટલે કહેવાય છે ને કે ભાઈ બોલવાનું ડિફિકલ્ટ છે અને સાંભળવાનું પણ, અને સાંભળવા કરતાં પણ મુશ્કેલ હોય છે એને સહન કરવાનું, પણ એનાથી પણ ઘણું ડિફિકલ્ટ હોય છે. સૌથી વધારે મુશ્કેલ હોય છે બધું ભૂલીને સામાન્ય રીતે બિહેવ કરવાનું. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમને સુંદર મજાનું આંગલું ગીત લઈ લઈએ. ગુજરાતી મેચઅપમાંથી લેવામાં આવેલું ઓન યોર વે.

રમેશભાઈ, એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ અને આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ડીજે હરી ગીતા રબારી અને કિંજલ દવેના અવાજમાં લેવામાં આવેલું. એની સાથે અમિતા નાપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.